0: Listening your RM3 Manoranjan Radio. Manoranjan Radio.
1: Your kind of music, all day, all night, right here on your one and only station. Avo, amari sathe. This is my only favorite station, playing the best songs on the radio.
0: RM3 Manoranjan Radio.
2: નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે. રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારી તરફથી પ્રેમભર્યો જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 27મી મે અને સ્ટુડિયોની ગલિયાણમાં ભાઈ 10:01 થઈ ગઈ છે. તો ભાઈ કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં, સ્ટાર્ટ કરવા પહેલાં એક સુંદર મજાનો આપણે એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે ભાઈ દુનિયા ગમે તે કહે પણ આપણને જ્યાંથી પરમ આનંદ પ્રાપ્ત થાય ને એ જ આપણા જીવનનો આનંદમય સમય કહેવાય છે. એટલે કહેવાય ને કે દુનિયા ગમે તે કહે પણ આપણને જ્યાંથી પરમ આનંદ મળે છે, જ્યાંથી આપણને સુખ મળે છે, મનને શાંતિ મળે છે ને એ જ આપણા જીવનનો આનંદમય ટાઈમ છે ને સમય છે. એની સાથે સુંદર મજાનું એક ભક્તિમય ગીત લઈ લઈએ ભાઈ. ભજન અનુરાધા પૌડવાલના અવાજમાં લેવામાં આવેલું શ્રીનાથજી એલ્બમમાંથી અન્યો વે.

સ્ટુડિયોની ગલેરમાં 10:08 થઈ ગઈ છે અને હું છું અમિતા અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ઐશ્વર્ય મુજબદારના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આવો અમારી સાથે અને સ્ટુડિયોની ગલિયામાં 10:15 થઈ ગઈ છે. તો કહેવાય છે ને કે ભાઈ, જીવન જ્યારે સુખીથી જીવવા માટે જ્યારે આપણે આ વસ્તુ કરીએ છીએ ને ભાઈ, મગજ પર બરફ રાખવો અને જીભ પર ખાંડ રાખવી અને હૃદયમાં પ્રેમ રાખવો, એ આરે ત્યારે જે આપણી પાસે ત્રણ ક્વોલિટી હોય છે ને, તો જીવન આપણે સુખીથી જીવી લઈએ છીએ. જ્યારે આપણું માઇન્ડ શાંત હોય છે, એટલે કે બરફ જેવું ઠંડુ હોય છે, અને જીભની વાત કરીએ, જ્યારે જીભ પર ખાંડ જેવી મીઠાશ હોય છે, અને જ્યારે હૃદયમાં પ્રેમ હોય છે ને, તો ભાઈ આપણું જીવન આરામથી અને સુખીથી આનંદથી જીવી લઈએ છીએ. એની સાથે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, સુંદર મજાનો ગરબો લઈ લેવે, મોતી વિરાણા અમિત ત્રિવેદીના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

0: Continuous music. Music.
1: રમેશ ટુડોની ગલેમાં 10:26 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને ગુજરાતી ગીતોની મજા માણતા ચાલો આપણે કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાના આગલું ગીત લેવામાં આવ્યું છે અલકા યાજ્ઞિકના અવાજમાં સંજીવ એલ્બમમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર, અને શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જિંદગીમાં બધું બીજી વાર મળી જશે ને, પણ સમયની સાથે જે ખોવાઈ ગયેલો માણસ છે ને એ ક્યારેય પાછો નહીં મળે. એટલે કે લાઈફમાં વસ્તુ ખોવાઈ જાય તો મળી જાય છે, ને વસ્તુને આપણે પાછી ખરીદી પણ શકીએ છીએ, પણ ટાઈમની સાથે જે માણસ ખોવાઈ ગયેલો હોય છે ને એ ક્યારેય નહીંથી મળતો. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનો સુંદર મજાનો આગલો ગીત લઈ લઈએ, લકીરો એલ્બમમાંથી લેવામાં આવેલું On Your Way.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા ભાઈ આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મેં આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. આપણા કાર્યક્રમના લાસ્ટ ગીત છે. ફરીથી મળીશું બપોરના 1:45 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, સુદિવસ.